कमा हालो रे हालो हालो ने आपना मल कमा आरजे वंशी बेन नो प्रोग्राम अमे नियमित रीते सांभळीए छीए अने सांभळवानी खूब ज मजा आवे छे। साथे एक जे घरगथ्थु उपचार जे नानी नानी टिप्स ની વાતો કરે છે અને એમની વાતો કહેવાનો અંદાજે અલગ જ હોય છે। તો ભારત દેશના તમામ ભાઈ બહેનોને ખાસ વિનંતી કે છે કે તમે આઝાદ હિંદ રેડિયો સાંભળજો। એક વખત તમે સાંભળશો તો તમે હું આશા કરું છું કે તમે નિયમિત શ્રોતા મિત્ર બની જશો, કાયમના શ્રોતા મિત્ર બની